0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: गुजरात नी सुगंध, गुजरात नो रंग, गुर्जरी धरा ना मीठा झरना, एमबीसी रेडियो पर।
3: નમસ્કાર, શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સ્વીકાર કરો। આજનો દિવસ છે બુધવાર અને બપોરના પોણા બે વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી। એવરી વેનસડે આપણો કાર્યક્રમ હોય છે પોણો કલાકનો કાર્યક્રમ। તો ભાઈ આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને માતાજી ચોથા દિવસે માતા કુષ્મંડાની પૂજા કરવામાં આવે છે। તો આપણે માતાજીના વિશે આપણે જાણીશું કે માતાજીને કયો રંગ પસંદ છે, કયો ભોગ ધરાવવામાં આવે છે, એની સાથે આપણે સૌ પ્રથમ એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ માતાજીના ચરણોમાં હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું।

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને હું છું અમિતા. તો આજે તમને કહ્યું કે આજે ભાઈ નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે ને માતા કુષ્માંડાને બ્રહ્માંડની રચના કરવાના આદ્ય શક્તિ દેવી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભાઈ સૃષ્ટિમાં અંધકાર હતો ને ત્યારે ભાઈ માએ પોતાની સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. એની વાતોની સાથે એક સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ તમારા માટે.

માતા રાણીની પૂજા કરવાથી ભાઈ માતાની આરાધનાથી રોગ ભય શોખ અને દુઃખ દૂર થાય છે તથા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ આવે છે. માતાજીની જ્યારે આપણે પ્રાર્થના પ્રેમ ભાવ અને ભક્તિથી કરીએ છીએ તો માતાજી જરૂરથી પ્રસન્ન થાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

મતા કુષ્માંડાજી ને ભાઈ ભોગમાં માલપુવા હલવા અથવા તો ભાઈ કેળાનો પ્રસાદ ચડાવવામાં આવે છે. તે કહેવાય ને જ્યારે માતાજીને આપણે સવારે ઉઠીને માતાજીની મૂર્તિને આપણે સવારે ઉઠીને નાન સ્નાન કરીને ફળ ફૂલ અર્પણ કરીએ છીએ માતાજીને અને ભોગ પણ લગાવીએ છીએ તો માતાજીને પ્રિય ભોગ છે માલપુવાનો.

માતાજીના કલરની વાત કરીએ છીએ તો માતાજીનો પ્રિય કલર છે રોયલ બ્લુ, કે પછી શાહી વાદળી જેવો કલર છે, જે શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો ઉર્જાનું એક પ્રતીક છે. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ, જે ગરદાન ગરવીના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ અત્યારના કળિયુગમાં આપણના મગજમાં આસુરી શક્તિ એટલે કે અશક્તિનો નકારાત્મકથી ભરેલી છે ને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને સદબુદ્ધિ આપે અને પોઝિટિવ વિચારોની સાથે આપણે આગળ વધીએ અને પોતાની અંદર કેવી રીતે જાગૃત કરીએ તે માટે આપણે આ પર્વને ઉજવી રહ્યા છીએ. નવરાત્રિનો પર્વ આપણે શા માટે ઉજવીએ છીએ કે ભાઈ બુરી શક્તિનો નાશ થાય અને સદબુદ્ધિ આપણને માતા રાની પ્રદાન કરે એવી પ્રાર્થનાની સાથે આપણે માતાજીને પ્રાર્થના કરીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. આ કાર્યક્રમને વિરામ આપતા આ સુંદર મજાનું એક ગીત છોડીને જાઉં છું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, જય માતાજી આપ સૌ કોઈને. અરે ઉડે.